જેક હોય તવ ગવે ઋતિ મૂર્ત હો નાનક પાહે બાર કુરે રંગ ના સોય ટે વિચ ખુંભ ચડાઈ એ શરમ પાહો તન હો